0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો.
1: દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. સવારના સ્ટુડિયોની કલરમાં સવારના 10:01 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને આજનો દિવસની વાત કરીએ, આજે છે શનિવારનો દિવસ અને આજની તારીખની વાત કરીએ, આજે છે 29 ઓગસ્ટ. કે આપણે વાત કરીએ તો ઓગસ્ટ મહિનો પણ ફિનિશ થવા આવી ગયો છે. અને આપણે વાત કરીએ ટાઈમ ઇઝ ગોઈંગ વેરી ફાસ્ટ, તો ચાલો આપણે પણ ટાઈમની સાથે ગુજરાતી કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરવા પહેલાં એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લે. તો કહેવાય છે ને કે ભાઈ ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી જોઈએ, એક ભૂલ સુધારવા માટે મગજ અને બીજું ભૂલ સ્વીકારવા માટે હિંમત હોવી જોઈએ. જ્યારે આપણે ભૂલ કરીએ તેને સુધારવા માટે આપણી પાસે મગજ પણ હોવું જોઈએ અને જે આપણે ભૂલ સ્વીકાર કરવા માટે

આપણી પાસે હિંમત પણ હોવી જોઈએ. એ બે વસ્તુ જ્યારે આપણે ભગવાન પાસે માંગીએ છીએ ને મળી જાય છે ને, તો આપણી લાઈફ સેટ થઈ જાય છે ને. તો ચાલો 119 માં જવાનું આપણે એક ભજન લઈ લઈએ, અમર સદાશિવ એલ્બમમાંથી લેવામાં આવેલું.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલીમાં 10:07 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમમાં તમારે અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:15 સુધીને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ નાયકા દેવીના અવાજમાં લેવામાં આવેલું.

નથી હોતા, સાચવનાર હોય છે ને એ મોટા હોય છે. આપણી લાઈફમાં એટલે કે જિંદગીમાં દરેક વ્યક્તિ આપણી સાથે રહે જ એવું નથી ને, પણ જે લોકો તમને સાચા દિલથી સમજે ને એમને તમારે હંમેશા સાચવી રાખવાનું. કારણ કે કહેવાય છે ને, ઓળખાણ તો ભાઈ ઘણા લોકો સાથે થાય છે, પણ લાગણીથી જે જોડાયેલા સંબંધ હોય છે ને બહુ ખૂબ ઓછા મળે છે. એટલે કહેવાય છે ને, આપણા લાઈફમાં ઘણા લોકો આવે છે જાય છે, પણ જે તમારા દિલની સાથે જોડાયેલા હોય છે ને એની સાથે તમારે હંમેશા સંબંધ જાળવી રાખવાનો. કારણ કે જે દિલની સાથે જોડાયેલા હોય છે બહુ ઓછા મળે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલી હિમાલી વ્યાસના અવાજમાં.

0: સ્ટુડિયોની લઈને 10:20 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ભાઈ જ્યારે આપણે વાત કરીએ ચાયની, તો ચાય તો આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ તેવી ચાય જોઈએ છે, બપોરના ચાય જોઈએ છે, સાંજના ચાય જોઈએ છે. તે સવાર આપણી સ્ટાર્ટ થાય તે ચાયની સાથે સ્ટાર્ટ થાય છે, ને ચાય ના મળે તો ભાઈ શું થઈ જાય. એટલે કહેવાય ને, ચા એટલે એવી પ્રેમિકા છે જેના વગર સવાર અધૂરી છે, અને સાંજની વાત કરીએ તો સાંજ કુંવારી હોય છે. અને જ્યારે ચાયની સાથે ગરમ ગરમ કંઈ નાસ્તો હોય છે, તો ભાઈ આજે વેધરની વાત કરીએ. વેધર બહુ ઠંડુ છે ને ચારો તરફ જ્યારે વાત કરીએ, ઠંડી ઠંડી હવા ચાલી રહી છે, ને તો કોઈ જગ્યાએ વરસાદ છે, વરસાદની સાથે સાથે ઠંડો ઠંડો તડકો પણ વહી રહ્યો છે, ને ધીરે ધીરે હવા, એટલે ધીરે ધીરે હવા નહીં પણ બહુ જોરદાર હવા ચાલી રહી છે. ને ભાઈ આવા વેધરમાં ગરમ ગરમ ચાયની સાથે ભાઈ ભજીયા મળી જાય તો એક વાત જ મજાની આવી જાય છે ને. તો ચાલો આપણે ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનો એક ચાયવાળું એક ગીત લઈ લે. આર્ય આકાશના અવાજમાં લેવામાં આવેલું.
1: ચલ યાર ચાય પીલા. કેમ? અરે એમાં કારણ થોડી જોઈએ, ચા જોઈએ,
2: થોડી મીઠી.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલિયારમાં 10:24 થઈ ગઈ છે. તો ભાઈ, આપણે જ્યારે વાત કરીએ ટેન્શન અને ડિપ્રેશનની, વ્યક્તિ ટેન્શન અને ડિપ્રેશન માણસને ત્યારે જ થાય છે જ્યારે એ પોતાની માટે ઓછું વિચારે છે અને બીજા માટે વધુ વિચારે છે. એટલે કહેવાય ને, વ્યક્તિને ડિપ્રેશન અને ટેન્શન ત્યારે જ થાય છે એ પોતાના માટે ઓછું અને જ્યારે બીજાના માટે વધારે વિચારવા લાગે છે ને, ત્યારે ભાઈ એને આ પ્રોબ્લેમ થાય છે. તો એવું કરવાનું ભાઈ, વિચારવાનું બંધ કરો, આનંદથી મસ્તી અને મોજમાં રહેવાનું. ભાઈ કાલે શું થયું છે કોને ખબર છે? તો ચાલો વિજય સુંદરમાં જો આપણે ગીત લઈ લઈએ પ્રિયા સર એના અવાજમાં લેવામાં આવેલું.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ગેલેરીમાં 10:34 થઈ ગઈ છે. તો જ્યારે આપણે વાત કરીએ, કેટલાક લોકો તમારાથી એટલા માટે પણ નારાજ થઈ જાય છે કારણ કે તમે એટલા દુઃખી નથી જેટલી તેમણે કલ્પના કરી હતી. એટલે ઘણા લોકો એવા હોય છે તમારાથી ગુસ્સા જ થઈ જાય છે, નારાજ થઈ જાય છે, પણ એ લોકો એવું વિચારે છે કે આપણે એટલા દુઃખી નથી જેટલું એ લોકો વિચારી રહ્યા છે. તો ભાઈ, એવા લોકોથી જ્યારે આપણે એટલા દૂર રહીએ છીએ એટલું સારું કહેવાય છે, જે આપણા માટે સારું નથી વિચારતા. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પિલેશનમાંથી લેવા મળે સુંદર મજાનો ગરબો છે, કેસરીઓ રંગ.

તમારો ઘણો ઘણો ધન્યવાદ અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે બસ તમને ગમ્યા હશે. ફરીથી મળીશું બપોરના 1:45 ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.